0: Maulana Sahib,
1: Marabayo,
0: Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Amukha selan che, ye mane tamare apu che, ne tamaru dhyan, ane tamaru sat nu jaru che. Pelu ke Ravivarna, Savarna 9 vage, thi sanna 4 vage sudhi blood donation drive che, aya tablik building ma, bhaiyo ne behno ne request karo amave che, tame please avo, અને આ બ્લડ ડોનેશનમાં ભાગ આપો અને આપણે માણસોની જાન બચાવી શકે. બીજું, કાલનો દિવસ હઝરત અબ્બાસ અલી ઇસ્લામનો દિવસ છે. જુલુસ કમિટીથી એલાન છે કે કાલનો દિવસ આપણે કમ્યુનિટી વોટર ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ રાખ્યા છે. આપણે રિક્વેસ્ટ કરે છે બધાને, તમારી દુકાનના બારે, તમારી વેરહાઉસના બારે, તમારા ઘરના બારે, તમે સબીલે મામે હુસેન કરો. આપણે બેનર્સ રાખ્યા છે મસ્જિદમાં, તમે લોકો પ્લીઝ બેનર્સ માંથી લ્યો અને તમે વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં ડ્રાઈવમાં ભાગ લ્યો અને એનાથી આપણે મામ હુસેનનું મિશન આગળ વધારે. જુલુસમાં ઇન્શાલ્લાહ જુલુસ થર્સડેના હશે, સાંજના 4 વાગે અહીંયા મહેફિલ અબ્બાસ કરવાલા પ્રોજેક્ટથી ચાલુ થશે. ડીટીવી રાઉન્ડઅબાઉટ તરફથી આપણે જાશું આઝમ રાઉન્ડઅબાઉટ, હું આપણે રાઇટ ટર્ન લેશું કોઈપુ સ્ટ્રીટ તરફ ટીટીસીએલ બિલ્ડિંગ, પછી લેપટોપ સિટીમાં આપણે રાઇટ ટર્ન લેશું મસ્જિદમાં આવવા વાસ્તે, ને છેલ્લે મુસાફર ખાના પછી લેફ્ટ ટર્ન મસ્જિદમાં આવવા વાસ્તે. જુલુસ વાસ્તે વ્હીલચેર, જે લોકોને વ્હીલચેરની જરૂર છે એ લોકોનું સગવડ રાખવામાં આવ્યું છે. તમે પ્લીઝ મસ્જિદના કમ્પાઉન્ડમાં રજીસ્ટર કરી લ્યો, યા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક પણ છે તો પણ તમે રજીસ્ટર કરી લ્યો. તમારી પાસે વ્હીલચેર છે પણ કોઈ પુશ કરવાવાળો પણ નથી તો એનું પણ સગવડ છે, તમે રજીસ્ટર કરી લો અને આપણા વોલેન્ટિયર્સ જે છે એ લોકો એના ઉપર કામ કરીને તમે સગવડ કરી દેશે. અલમ રજીસ્ટ્રેશન લિંક નીકળી ગયું હતું થોડોક ટાઈમ પહેલાં, આજે એનું ડેડલાઈન છે. તો જે લોકોને અલમ પકડવું હોય ચાન્સ છે હજી, તમે રજીસ્ટર કરી લ્યો ને જે ટીમ છે એ લોકો તમે કોન્ટેક્ટ કરશે ને તમારું જે પોઝિશન છે, જે ડેઝિગ્નેશન છે એ લોકો તમે જે ગ્રુપ છે વોટ્સએપની એમાં પહોંચાડી દેશે. જે લોકોને વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવું છે જુલુસ દરમિયાન, લિંક આવી ગયું હતું થોડાક દિવસ પહેલાં, તો મીડિયા ટીમથી લિંક છે, તમે પ્લીઝ રજીસ્ટર કરો. તમે ગાઈડલાઇન્સ આપવામાં આવશે અને તમે સ્પેસિફિક આઈડી કાર્ડ આપવામાં આવશે, જેથી તમે જુલુસમાં ઇફ યુ આર ટેકિંગ પાર્ટ આ મીડિયામાં તો તમે આ આઈડી કાર્ડ વાપરવું કપશે. જુલુસ દરમિયાન ભાઈઓ તમે રિક્વેસ્ટ કરે છે કે માણસોની આદત છે પાણીના બોટલ નીચે ફેંકે, એ તમે નહીં કરો. આપણે જુલુસની ક્લીનઅપ ટીમ છે, તમે લોકો ગાર્બેજ બેગ સાથે ફરશે, તમે ગાર્બેજ બેગમાં તમારા જે પાણીના બોટલ છે કે કાંઈ પણ હોય તમે એમાં ડિસ્પોઝ કરી લેજો.

Shabi Ashur na program ma, Shabi Ashur madlis bad, zanjir nu matam, sehne imam zamana ma se, jelo ka zanjir kare che, hun avi jai, apre meherban ke request kare che, ki tame zanjir ni adla badli nahi karo, zanjir 4 inches thi vadhare na hon khape, ane surgical blades please use nahi karta, apre last time pan ke gaya tha, pa aji, ena par apre bar ape che, to please surgical blades, tame use nahi karta. Inshallah apre dua kare, Allah subhanahu wa ta'ala pase, ke next year, આપણે પણ ઇન્શાલ્લાહ આ આશુરા ના દિવસ કરબલામાં હોય ઇલાહી આમીન ભાઈઓ એક રિક્વેસ્ટ છે મેફિલ અબાસ ટીમથી તમે પ્લીઝ આગળ આવી જાઓ ઘરના માણસો છે જે લોકો જી આવે છે તો એ લોકોને પણ જગ્યા મળે આગળ જગ્યા છે તો પ્લીઝ તમે આગળ આવી જાઓ સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ

لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوم ذكره شرف للذاكرين، يوم شكره فوز للشاكرين، يوم طاعته نجاة للمطيعين. صلي على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين الكرام، السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. اما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. مارا ماتے پریشانی نی وات ای چھے کہ فقط ترن مجلس ماری پاسے باقی رہی چھے. બસ મને જે બયાન કરવાનું છે, જે સમજાવવાનું છે, એ ટૂંકની અંદર આ ત્રણ મજલિસની અંદર. પછી જો જિંદગી હયાત બાકી રહી અને મૌલાનો હુકમ હશે તો ઇન્શાલ્લાહ ખાદિમ ખિદમત કરવા માટે તૈયાર છે. પણ યકીન માની લ્યો, હું જે છે ને એક મજલિસની અંદર મારી 4-5 મજલિસનો ખુલાસો તમને પેશ કરી રહ્યો છું. જલ્દી પરવાના કારણે કોઈ વાત અધૂરી રહી જાય, ના મુકમ્મલ રહી જાય, યા તો જલ્દી પરવાની અંદર કોઈ બોલની ભૂલ થઈ જાય, તો પ્લીઝ તમે મારું ધ્યાન ખેંચજો, સવાલ પેશ કરજો, તો એનો ખુલાસો હું તમારી ખિદમતમાં પેશ કરીશ. ગઈકાલે જ્યાં સુધી આપણી મજલિસ પહોંચી હતી, અહીંયાથી એક કદમ આપણે આગળ વધારે. પણ તમે બધાએ મૌલા અબ્બાસનો ઇજ્જત અને એહતરામ કરવાવાળા છો ને, મારી ભૂલ તો નથી થતી ને? તો જે ધીમી અવાજ તમે સલવાત પરો છો, તમને લાગો છો કે તમે હક અદા કરો છો?

Jazakallah, Maula Abbas na sadkati Allah tamari badi umido puri kare. Quran-e-Majid ni andar ek akho bab che. Akho chapter che ke jeni andar Khuda vande alam pote potana vakhan kairo che. Ha, hun khabar che kon cho? Alhamd, mara hun vakhan na layak chu. Nahi, hun je che ee kaam katla mahan hase. ई काम कतला बुजुर्ग हसे कतला ब्यूटीफुल ई काम हसे के जे काम ऊपर अल्लाह अल्लाह थईने भले हिदायत ना कारणे भले गाइडेंस ना कारणे भले जागृति पैदा करवाना कारणे अहमियत जाहिर करवाना कारणे पण अल्लाह अल्लाह थईने પોતાના વખાણ કર્યો છે 1 2 4 5 6 7 આયત નથી આખો ચેપ્ટર છે તમે સમજી ગયા છો કે આ એક નુક્તો જે 5 મિનિટનો તમારી સામે હું બયાન કરવા જાઉં છું ઈ કટલી બડલીસોનો ખુલાસો થઈ શકે છે આવો વસાહત માટે બચ્ચાને જવાનોને ફાઈ રીતે સમજમાં આવી જાય સૌથી પહેલો એક્ઝામ્પલ સૂરે અલહમદ જેની વગર નમાઝ નથી પડી શકાતી અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન બધાય વખાની અલ્લાહ માટે છે શા માટે બે શા માટે તારા વખાન છે ખુદા રબ્બિલ આલમીન આખી કાયનાત ને નો પરવરદિગાર છે એટલે અલ્લાહ દાવત દઈ રહ્યો છે હું ખુદા કેટલો મહાન છો કેટલો બુઝુર્ગ છો પહેલા તમે મને ઓળખો આ જો આ આખી કાયનાત આખી યુનિવર્સ જે તમને યુનિવર્સ દેખાઈ રહ્યો છે ચાંદ સૂરજ જમીન આસમાન હા આ સમંદર દરિયાના જાનવરો ધરતી ઉપર ચાલવાવાળા જાનવરો જે જાનવરો ઊભી રહ્યા ઉડી રહ્યા છે ઇન્સાનો છે આ ઝાર છે કાયનાતની એક એક વસ્તુને અલ્લાહ કેવી રીતે પૈદા કર્યો કઈ સિસ્ટમથી પૈદા કર્યો કેવી રીતે એ લોકોને કંટ્રોલ કરી રહ્યો છે કેવી રીતે એક એક મખલૂકને રિસ્ક પહોંચાડી રહ્યો છે વકાય વાકઈ ખુદા વખાણનો લાયક છે કઈ આટલો બુઝુર્ગ છે અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન વાત પહોંચી ગઈ ને નહીં બીજો એક્ઝામ્પલ તમારી સામે રાખું الحمد لله الذي خلق السماوات والارض بداي وخان بدي حمد تعريف اي خدا ماتے چھے جنے آسمان انے زمین نے خلق کیرو چھے تمہیں جو تو صحیح آسمان نے کیوی ریتے خلق کیرو چھے زمین نے کیوی شاندار طریقے تھی خلق کیرو چھے سائنس تمہیں لوکا نے سمجھاؤ سے એની ઉપર વિચાર કરો તો તમારું દિલ બી કહેશે અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન વાકઈ વખાણના લાયક કોણ છે અલ્લાહ છેલ્લો એક્ઝામ્પલ અને અસલ વાત કારણ કે અહેમિયત અને વેલ્યુ સમજવાની જરૂર છે જે આજે તમારી સામે આયત પેશ કરી રહ્યો છો ત્રીજો એક્ઝામ્પલ અલહમદુલિલ્લાહિ લઝી અનઝલા અલા આબ્દિહિલ કિતાબ તમામ વખાન હમદ ઈ અલ્લાહ માટે છે જે પોતાના બંદા ઉપર કુરાને મજીદ જેવી કિતાબ નાઝિલ કર્યો છે કુરાને મજીદ જોયા ને કેવી લાજવાબ કિતાબ છે કેવી લારેબ કિતાબ છે હે ઈ આ કિતાબને નાઝિલ કરવાવાળો કોણ એક આયત નહીં કુરાને મજીદનો એક આલ્ફાબેટ હે અલીફ હોય કે બે હોય કે જે બી હોય એ પણ ચેલેન્જના તોર ઉપર છે સારી દુનિયા મળીને એનો જવાબ નથી લાવી શકતી આ મહાન કિતાબને નાઝિલ કરવાવાળો પોતાના વખાણ કરે છે હું જે છે ને વખાણનો લાયક છો અલહમદુલિલ્લાહ મારા હમદ છે મારી કે જે હું ખુદા આવી આવો કુરાને મજીદને નાઝિલ કર્યો મકસદ સામે આવી ગયો ને જે કામ પર અલ્લાહ પોતાના વખાણ કરે એ કામ કેટલો મહાન છે કેટલો અઝીમ કેટલો બુઝુર્ગ બરાબર ને મારો જે મોઝુ ચાલી રહ્યો છે આખરી જમાના હા એનો આવો જલ્દીથી યાદ નથી દે રહ્યો બિસ્મિલ્લાહ રહેમાન રહીમ સૂરે મુબારકે અનઆમ આયત નંબર 45 શાને નુઝુલ નહીં ફકત મકસદ મને સમજાવવું છે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ ફકુતિ આ

دابر القوم الذين ظلموا الظالم لوگوں نے اللہ تعالی طرف تھی تیو لوکاں نو خاتم کرواما ایو اللہ تعالی طرف تھی ظالموں نا نام و نشان نے مٹاوی دیواما ایو اللہ تعالی طرف تھی ای لوکانی جرو ای لوکانی نسلوں نے ختم کرواما ایو الحمدللہ رب العالمین وکان چھ ہوں خدا نو کہ جے ظالم لوکاں نے برباد کروا وارو چھ فنا کروا وارو چھ ختم کروا وارو چھ اے لوکاں نے نسل نے ختم کروا وارو چھ وچار کرو ظالموں نو مقابلہ کرو اے لوکاں نے ختم کرو اے لوکاں نے نیست نابود کرو آ کام اللہ نی نظر ما کتلو مہان چھ کہ اللہ تعالی پوتانو وکان کری رہیو چھ મને ઓળખો છો હું કોણ છો મારા વખાણ શા માટે છે વાય ફક્ત એના માટે નથી હું આસમાનને પૈદા કર્યો જમીનને પૈદા કર્યો પાણીને પૈદા કર્યો હવાને પૈદા કર્યો કાયનાતને પૈદા કર્યો ફક્ત એના માટે મારા વખાણ નથી મારા વખાણ એના માટે બી છે કે હું ખુદા ઝાલિમોને ટાર્ગેટ કરવા વાળો છું અને વક્ત આવા પછી એ લોકોના નસલોને હું ખતમ કરી નાખીશ સમજમાં આવી કે ઝાલિમોથી અલ્લાહ તાલાને કેટલી નફરત છે સમજમાં આવી ગયા ને હવે આવો આપણે વાતને આ આયતની અંદર તફસીર નહીં મારી પાસે ટાઈમ નથી પણ મુફસરીન શેખ મોહસિન કરાતી એની તફસીરમાંથી એક બે જુમલા તમારી ખિદમતમાં તાકે મને સમજાવવાની અંદર આસાની પડી જાય ને તરત જ આપણે દાખલ થઈ જાય લખી રહ્યા છે અલ્લાહ તાલા આ આયતની અંદર સમજાવી રહ્યો છે કે ઝાલિમો માટે બકા નથી હતમી હંમેશા નથી રહેવાના એક ન એક દિવસે ખુદા એ લોકોને પકડવા વાળો છે અને ખુદાથી ભાગીને ક્યાં જશો ભાઈ આ તો ઝાલિમોની વાત થાય છે ને મારા અને તમારી વાસ્તે આની અંદર શું દર્શ છે ભાઈ દુઆઈ કોમેલ તમે વિચાર કર્યા શા માટે આટલી તાકીદ છે કમસકમ શબે જુમા પરો કમસકમ મહિનામાં એક દિવસ કમસકમ વર્ષમાં એક દિવસ કમસકમ લાઈફમાં એક વખત જરૂર પરો એ દુઆઈ કોમેલ શું તાલીમ આપી રહી છે શું દર્શ આપી રહી છે મોઝુ ઉપર વલા યુમકિનુલ ફિરારો મિન હુકુમતેક કે ખુદાની હુકુમતથી ભાગવાની કોઈ જગા નથી ભાગી ભાગીને ક્યાં જાશો કોઈ જગા છે કે તમે ભાગી શકશો અલ્લાહના ઇલ્મથી ભાગી શકો છો એની તાકાતથી ભાગી શકો છો એની કુદરતથી ભાગી શકો છો એની કુવતથી ભાગી શકો છો એની ગિરફ્તથી ભાગી શકો છો કાંઈ નથી કરી શકતા બસ ચોરના 40 દિવસ પૂરા થવા દો પછી જો જ્યારે ગરદન પકડે છે ને ત્યારે ઝાલિમોની શું હાલત થાય છે હા આ બી એક મુહાવરો છે એ ખોટો છે એક દુરૂદ પરિયે મુહમ્મદ વાલે મુહમ્મદ પર હું એ મસાઇલની અંદર નહીં દાખલ થાઉં કે આજે જે જુલ્મ થઈ રહ્યો છે શા માટે અઝાબ નથી નાઝિલ થતો 4-5 રીઝન એટલે તમે એમ સમજો 4-5 મજલિસનો ખુલાસો ફક્ત ઈશારામાં કાલેની મજલિસની શરૂઆતમાં આવશે આજે બસ આપણે પોતાના સમાજ આપણે જે છે ને પોતાનો જે છે ને જાયઝો લેવે કારણ કે આપણે કઈ ઇમામનો ઇંતજાર કરી રહ્યા છે ઇમામે જમાના ખપે છે ઇમામે જમાના ઝુહર ફરમાવે શા માટે ઇમામે જમાના ઝુહર ફરમાવે ઇમામ આવીને શું કરવાના છે અદલો ઇન્સાફ અલ્લાહ સલામત રાખે અદલ અને ઇન્સાફ એટલે જુલ્મનો મુકાબલો કરવા વાળા છે ક્યાંક હું ઝાલિમ તો નથી ને ના હું કઈ કહી ગયો છું તમે ના સાંભળ્યા હો તો બરાબર જો હું જુલ્મ કરી રહ્યો છું બે ઇન્સાફી કરી રહ્યો છું અને પછી ઇંતજાર કરી રહ્યો છું યા ઇમામે જમાના ફલાં ઝાલિમ ઉપર લાનત મૌલાના સાહેબ તમે જુલ્મ કરો તો રહેમત બીજા જુલ્મ કરે તો લાનત આ છે શું તમને ખબર છે આ આટલી છૂટ આપણે શા માટે મેલી છે
એક વસ્તુ આપણે સમજવામાં ભૂલ કરી ગયા.

છે. હું તરત જ મૌલા અબ્બાસ પાસે જવા માંગુ છું. મૌલા મને સમજાવો ને, આ ટૂંક વખતની અંદર હું શું બયાન કરું, મારો બયાન મુકમ્મલ થઈ જાય અને અમુક વસ્તુ મને બી સમજમાં આવે કે જે હું સમજાવી શકું. હવાલો લેશો. ઓલીમે રબ્બાની, ઓલીમે બુઝુર્ગ, મૌલાના સૈયદ અલી અફઝલ ઝૈદી. અલ્લાહ તાલા ઓલીમે રબ્બાનીને સલામત રાખે. હું હવાલો તો પેશ કરી ચૂક્યો, પણ આ વાક્યાની ફોટોકોપી બી મારી પાસે મોજૂદ છે, હાર્ડ ડિસ્ક અંદર બી છે, ફોટોકોપી સાથે લઈ આવ્યો છું જલ્દીની અંદર. વાક્યો સાંભળશો. એ લખી રહ્યા છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ના હરમનો જે ખુદામ છે, એ ખુદામ ઝિયારતે ઇમામે ઝામીનો સામીન, ઝિયારતે જનાબે માસુમા એ કુમ માટે ઈરાન તરફ ગયા. અલ્લાહ આપણને બી નસીબ ફરમાવે. બરાબર, ઝિયારતમાં ગયા. જ્યારે ઝિયારત પડી લીધા, ઇઝ નોર્મલ, આવી બુઝુર્ગ શખ્સિયત આવે તો ખાસ કરીને જે હોદેદાર હોય છે, ઓલોમા હોય છે, એ લોકોની ઇજ્જત કરે, એ લોકોની તાઝીમ કરે. બધા એના કરીબ આવી ગયા, વેલકમ, એને દુઆ દીધા, છાતીથી લગાવ્યા, ઝિયારત કરાવી દીધા. અને જ્યારે એ ખુદામે ઇમામ ઝરીએ હરમે ઇમામે હુસૈન અલી સલામ જ્યારે પાછો જઈ રહ્યો હતો ને, તો ત્યારે જે છે અમુક ઓલોમા એની સાથે ટ્રાવેલિંગ કર્યા, સફર કર્યા, એ કે અમે તમારી સાથે જાય છે, તમને કંપની બી મળી જશે અને રસ્તાની અંદર તમારાથી ઇસ્તેફાદા બી આપણે ફાયદો ઉઠાડશું. હા, જઈ રહ્યા હતા રસ્તામાં આ ઓલોમાં એ ખાદીમે આ હુસૈન અલી સલામ હરમનો જે ખુદામ હતો ને, ખાદીમ ખિદમત કરવાવાળો, એને સવાલ કરે છે, આજે તમે આટલા બધા વર્ષો થયા ઇમામે હુસૈન અલી સલામના હરમની અંદર તમે જે છે ખિદમતો અંજામ દો છો ને? તો કે હા. તો કે મોજીઝા તો દરરોજ થતા હશે ને, કોઈ એક મોજીઝો તમે બયાન કરો ને કે જેનાથી આપણા ખુલુસમાં વધારો થાય, ઈમાનમાં વધારો થાય, અકીદતમાં વધારો થાય. એ જે યકીન માનો મિંબરે રસૂલ ઉપર તમને કહી રહ્યો છું, એવો મોજીઝો બયાન કર્યા, રૂંટા ઊભા રહી ગયા. એની ઉપર એક મજલિસ મુકમ્મલ નથી થતી. એ ખુદામ કહે છે, મોજીઝો તો ઘણા જોયા છે, પણ હું તમને એક મોજીઝો બતાવું. એ હાલત મારી બી છે, એ હાલત આપણા બધાની છે. આજે નાથી દર્શ લેવાનું છે અબ્બાસના સદકાથી. સાંભળશો, એ ખુદામ કહી રહ્યો છે, એક ચોર હતો. ચોર જે બી ઝિયારતે અબા અબ્દુલ્લાહ અલ હુસૈન અલી સલામમાં આવે, એની પોકેટ ચોરી કરી લેતો હતો. કાંઈ ને કાંઈક વસ્તુ એને મળે ને તો એ ચોરી કરી લેતો હતો. અને એક બે વખત પકડાનો, જ્યારે એ પકડાનો ને તો વાતને સ્ટેટમેન્ટ મેં ફરાવી નાખે, તમે મારે આ છે ને આ જવાર મારી ઉપર તોહમત લગાડે છે, હું ચોરી કર્યો જ નથી. હા, યા તો પછી બહાનો હોય, પડી ગયો હતો ને રાહ. હવે આવી હાલતની અંદર તમે પ્રૂફ કેમ કરશો? જ્યાર સુધી પ્રૂફ નથી કર્યા તમે શું કરશો? તો શું હાલત હતી? ચલો ઇમામે હુસૈન અલી ઇસ્લામની ઝરી પાસે તમે ઝરી પકડીને કસમ ખાઓ કે તમે ચોરી નથી કર્યા. આરામથી છાતી ખોલીને આવતો, હું હુસૈન ઇબ્ને અલીની ઝરીને પકડીને કસમ ખાઈ રહ્યો છું, એને ગવાહ બનાવીને, હું ચોર નથી, ચોરી નથી કર્યો. અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, યા તો આ તોહમત લગાડે છે. પહેલી વખતે, બીજી વખતે, ત્રીજી વખતે, આ તો એક હેબિટ થઈ ગઈ ને, જે આ હેબિટ થઈ ગઈ મારી. આ એક્ઝામ્પલ યાદ રાખજો હેબિટની, આગળ જતા ને પછવારે મજલિસની ઘણી વસ્તુ તમને સમજમાં આવશે. તો આ ખાદીમ કહે છે, એક દિવસ, જે હું કીધો ને ચોરના 40 દિવસ, એનો મતલબ એમ નહીં કે 40 દે, ના ના, 40 દિવસનો મતલબ 40 દિવસ નથી. 40 દિવસનો મતલબ એ છે કે જ્યારે એનો વખત પૂરો થાય, કુદરત કહે કે બસ એના તો શેકાના, હવે તો તમને પકડવામાં આવશે. બરાબર, તો એ કંઈક શબે જુમા હતો. ફરી વાર એ ચોરે ચોરી કરી, જેમ ચોરી કર્યા ને પકડાનો, તો કે હર વખતે બિચારો મારી ઉપર બહુ જુલમ થાય છે, ખોટા બોલવા આવા જ હોય છે. હા, બોલવામાં એવા એક્સપર્ટ હોય છે, સાચા માણસને પકડી લેશો પણ ખોટા માણસને તમે નહીં પકડી શકો. ઓને જોવા કુછેંગા, જે તમને નથી ખબર એ. બરાબર, તો આવ્યો એ કહે કે પકડાનો, જ્યારે પકડાનો તો એ કહે કે મૌલા હુસૈનની ઝરીને પકડીને કસમ ખા, હંમેશા વાસ્તે, બીજો શું કરે? હવે પકડાનો છે, તમે મને પકડ્યા,

એવા દિવસ ના બતાવે એક્ઝામ્પલ આપું છું. તમે મને પકડ્યા અને મને કસમ ના ખવડાવે તમને દુઃખ થશે કે નહીં થાય? જોઈને આ ઇન્સાફ ના કહેવાય, આ માણસ કબૂલ નથી કરતો. બરાબર, તો કે શબે જુમા હતી, હરમે ઇમામે હુસેન અલી ઇસ્લામની ઝરીને પકડ્યો, જેમ ખોટા કસમ ખાધો ને અચાનક એની બે બે આંખો નીકળી આવી. આ ખુદામ કહી રહ્યો છે હું વિચારમાં પડી ગયો, આ શું થઈ ગયો? આ માણસ દરરોજ ખોટા કસમ ખાય છે, આજ ઝરીની જાલીને પકડીને કોઈ દિવસ કાંઈ નથી થતો, આજે શું થઈ ગયો? ઘરે ગયો, મૌલા અબા અબ્દુલ્લાહ હુસૈનની ઝિયારત નસીબ થઈ સપનામાં. અલ્લાહ તાલા આવા સપના આપણે બધાને નસીબ કરે, એમાંથી અકીદત મજબૂત થાય છે, ખુલુસમાં વધારો થાય છે. હા, અને દુઆ કરો ને તો એવી દુઆ કરો અબ્બાસના સદકાથી, એવી દુઆ ના કરો મને સપનામાં જલેબી આવે, કબાબ આવે, લાડવા આવે, ના ના એ આખિરત માટે મૂકી દો. ના, કહો એવી ચીજ મને સપનામાં આવે કે મને ખબર પડે મરવા પછી વખતે સકારાત કબ્ર બરઝખ કયામતમાં એ કયો કાંટો છે જે મને નરવાનું છે. એ માંગો, મીઠાઈ નહીં માંગો. ખબર પડે તો સુધારો થાય ને મારા ભાઈ, ખબર નહીં પડે તો એમ જ જાતા રહેશું, છેત મલેકુલ મોત આવે અને એ આવશે તો પછી નકટો થઈને બી પકડીને લઈ જશે. યાદ છે ને પહેલી મજલિસ? આવો વાતને આગળ વધારે તો કે મૌલા મૌલા તમારી આ વાત સમજમાં ના આવી મને, આ આટલી વખત ખોટા કસમ ખાધો, કોઈ બી દિવસે એને સજા ના મળી, આજે શા માટે સજા મળી? તો એ કહે કે આજે કઈ રાત છે? તો કે શબે જુમા. ઇમામવાળામાં નહીં જતા શબે જુમા, હે નિંદી મજલિસ આવી ને કુરો કરણ મેનુ આવે જો શબે જુમા કેને કહેવાય છે. હા, મારી બીજી મજલિસ યાદ છે ને? તો એ કે આજે શબે જુમા બધા અઈમે માસુમીન, એટલે 11 ઇમામ મારી ઝિયારત માટે આવ્યા હતા, અને જે વખતે આ ચોર મારી ઝરી પકડી અને ખોટા કસમ ખાધો ને, મારો ભાઈ અબ્બાસ બી મારી ઝિયારત માટે આવ્યો હતો. અને જ્યારે મારો ભાઈ અબ્બાસ જોયો કે મારા આકા હુસૈન એની ઝરી પકડી અને ખોટા કસમ ખાઈ રહ્યો છે, આની આટલી હિંમત ગુસ્સાની હાલતમાં જલાલતની હાલતમાં ફક્ત જોયા, એ જલાલતનો અસર હતો કે આની બે આંખો નીકળી ગઈ. દર્શ શું મેલો, લેસન શું મેલો? કાંઈક તો દર્શ છે ને આની અંદર, કાંઈક તો લેસન છે ને આની અંદર. તમે વિચાર કરજો, કાલે મને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ દેજો, આજે મારો સાંભળી લ્યો. આ વખત બે તમે સાંભળ્યા, આપણને શું જાણવાનું મળ્યું કે જો આપણે જુલ્મ કરે છે, બેઈમાની કરે છે, દુઃખ આપે છે, તકલીફ આપી રહ્યા છે, અઝિયત આપી રહ્યા છે, મતલબ જુલ્મ કરી રહ્યા છે અને આપણને સજા નથી મળતી, આપણો કાંઈ બગડતો નથી, એનો મતલબ એમ નથી કે ખુદાને ઇમામે જમાના આપણાથી ગાફિલ છે, એનો મતલબ એમ નથી કે ખુદાને ઇમામે જમાના અમને માફ કરી દીધા છે, એનો મતલબ એમ નથી કે જે છે ને ખુદાને ઇમામે જમાના અમોને મૂકી દીધા છે છૂટ. તમે મૌલાના સાહેબ છે જે ખપે કરી લ્યો ના, બસ એનો મતલબ એક જ થાય છે, 40 દિવસ પૂરા નથી થયા એના માટે હું જે છે ને કોલર બી ખોલી રહ્યો છો, બાઈ બી ચલાવી રહ્યો છો, પણ જો 40 દિવસ પૂરા થશે ને જુલ્મ માફ નથી, એ હુકુકુન નાસ ની અંદર દાખલ થાય છે. કોઈ બી દિવસે માફ કોઈ માફ નથી કરવાનું, ના ખુદા, ના અલી એ મુર્તઝા, ના ફાતિમા ઝહરા. નહીં નહીં નહીં, જઝબાતી વાત આ મિંબર ઉપર ના હોય, હરગિજ ના હોય, હરગિજ નહીં. હવાલો બી તમે લઈ લ્યો, સાહેબે તફસીરુલ અનવારુલ નજફ એનો આ રિવાયત, જૂની તફસીર નવી તફસીર સ્કેન કરીને રાખો છો, તમને જો એ દેખાડો, એ બયાન કર્યા છે તફસીરે બુરહાનના હવાલાથી, એ તફસીરની બી સ્કેન કરીને હું તૈયાર રાખો છું, જ્યારે તમને ખપે હું દેખાડવા માટે તૈયાર છું, જિમ્મેદારીની સાથે લખી રહ્યા છે. મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ્સલામ

Imam Ali Alayhis Salam mane noti sai pa che. Imam Ali Alayhis Salam tamone noti sai pa che. Badai mominone. Keche ke ay girohe Shia. Allah thi daro. Takwa ikhtiyar karo. Jahannam ni agno indan bartan na bano. Koilo ma na bano. Usi koi makara. કે તમારાથી આગ બારવામાં આવે અને ધ્યાન રાખજો ખુદાના કસમ ખાય છે મૌલા અલી કે જે મુમિન પોતાના મુમિન ભાઈ ઉપર ઝુલમ કરશે અલ્લાહ એને ભારી ઝંઝીરોમાં બાંધી જહન્નમના નીચા તબકાની અંદર ફેંકી દેવાનો છે અને એને કોઈ નથી બચાવી શકતો ફકત હું અલી ઇબ્ને અબી તાલિબ અલી સલામ બચાવી શકું છું પોતાનો પાવર બતાવી દીધા ને પણ છેલ્લો જુમલો અલ્લાહ એવા વખત ના દેખાડે હા ઇમામ અલી અલી ઇસ્લામ કહે છે હું અલી ઇબ્ને અબી તાલિબ કુલ્લે ઈમાન ઇમામુલ મુત્તકીન ખુદાના કસમ ખાઈને કહું છું હું તમારી શફાત નહીં કરું એની શફાત નહીં કરું જ્યાં સુધી એનો મોમિન ભાઈ એને માફ ના કરી આપે ઇમામ અલી ખોટા કસમ ખાઈ શકે છે બસ જ્યારે તમે એમ થાય ને ઇમામ અલી અલી ઇસ્લામ ખોટા કસમ ખાઈ શકે છે ત્યારે એ અકીદો રાખજો અને કહેજો મને પરવા નથી ઇમામ અલી અલી ઇસ્લામ મને બચાવશે યા તો એમ કહી શકો છો તમે મને આવી વસ્તુમાં ભાર દેવું પડે છે મારી મજબૂરી છે મહેનત મારી પાણીમાં ના જાય એમ કહી શકો છો યા અલી તમે મારી શફાત નહીં કરો ને કી વાંધો નહીં કી વાંધો નહીં હા ફાતેમા ઝેરા શફાત કરી દે અબ્બાસ અલમદાર શફાત કરી દો ઇમામે જમાના શફાત કરી દો આવો અકીદો રાખી શકો છો જો હા હોય તો એનો મતલબ એમ કે ઇમામ અલી અલી ઇસ્લામની જબાનની કિંમત માસુમીનના નજરમાં શું છે આ મને જમાનો શીખાયેલો છે આ લેંગ્વેજ એવા એવા એતરાજ સામે આવતા હોય તો ત્યારે જે છે ને જવાબ દેવાની અંદર એના માટે તો હું કહું છું પ્લીઝ એતરાજ પેશ કરો હા તો કોઈ નથી બચવાનો કોઈ નથી બચાવવાનું અને બીજો દર્સ ખુદા માફ નહીં કરે ખુદા હરગીઝ માફ નહીં કરે તમને ખબર છે ઝુલમથી ખુદાને કેટલી નફરત છે દાઉદ ઝાલિમને કે મને યાદ ના કરે કારણ કે એ મને યાદ કરે છે તો હું બી એને યાદ કરું છું અને મારી યાદ કરવાનો અંદાજ એ છે કે તારી ઉપર ખુદાની લાનત થાય હું મુસલમાન નબી દાઉદની વાત કરું છું બીજાની વાત નથી કરી રહ્યો ઝુલમ અલ્લાહની નફરત યા ખુદા કોઈ જિંદગીમાં કોઈની હાઈ નહીં લેતા ભાઈઓ હાઈ નહીં લેતા માફ નથી માસૂમને પૂછવામાં આવ્યો આસમાન અને જમીનનો ડિસ્ટન્સ કેટલો છે તો કે એક મઝલૂમની હાઈ નીકળે બસ જ્યારે કોઈ મઝલૂમ કહેશે ને આ તો ત્યારે આ આહ છે ને એના દિલની જબાનથી બી ના કહે ફક્ત દિલમાં આહ નીકળે ને અરશે ખુદાના નીચે જાય છે ને અલ્લાહ એને ત્યાં જગા આપે છે અને કહે છે અહીંયાથી હટવાનું નથી જ્યાર સુધી તારો બદલો હું ખુદા નથી લીધો ને ત્યાર સુધી જે છે ને તને અહીંયા જ રહેવાનું છે પછી એ મઝલૂમ કાફિર કેમ ના હોય મુનાફિક કેમ ના હોય કોઈ બી હોય હુકુકુ નાસની અંદર માફી નથી હદીસ તો ખુલાસો તમારી સામે તમે સાંભળ્યા છો ઇમામ લોકા ઝાલિમો ઉપર બી ઝુલમ કર્યા હોય ઇબ્ને મુલજિમ ઉપર બી ઝુલમ કર્યા હોય શિમર ઉપર બી ઝુલમ કર્યા હોય આજે એક મોમિન બીજા મોમિન ઉપર ઝુલમ કરે છે ને એટલી મજા આવી રહી છે એમ લાગે છે કે બિરયાની ખાધા ન્યો છે હા હા હા હા અને એક ચીજ યાદ રાખજો આજે આપણી આદત છે ને માફીની ઉમેદ ઉપર કોઈ ઉપર ઝુલમ નહીં કરતા માફીની ઉમેદ ઉપર કોઈનો હક નહીં લઈ લેતા માફીની ઉમેદ ઉપર લાપરવાહ નહીં થઈ જતા મારી જિંદગીની અંદર બિફોર 20 યર 20 વર્ષ અગાઉ એક બનાવ એવો બન્યો છે કે હું જે છે ને ભૂલી નથી શક્યો હર વર્ષે જે જમાતમાં રેઝિડન્ટ આલિમ હું છું દર વર્ષે એક બે વખત અરફાતનો હોય કે શબે કદર હોય આ વસ્તુ હું યાદ દેરાઉં છું અશરાની અંદર બી આજે યાદ આવી ગયો મોઝુ ઉપર છે પ્લીઝ તમે એ માફીની ઉમેદ ઉપર કોઈનો દિલ નહીં દુખાતા ઝુલમ નહીં કરતા એમ નહીં સમજતા માફ થઈ ગયો છે એક જમાતની અંદર તો કોઈને ખબર નહીં પડે આ ક્યાંનો છે હું તમને કહી દીધો ને 20-25 વર્ષ આ તો 20 વર્ષ હું કહી રહ્યો છું કે મારે હિસાબમાં ભૂલ ના થઈ જાય એના માટે વાત ખોટી ના પડે એક જમાતની અંદર હતું માય મુબારકે રમઝાન શબે કદર એનાઉન્સમેન્ટ અલ્લાહના બંદા ઉપર

મને એક જ સવાલનો જવાબ આપો, અલ્લાહ મારા ચાચા ઉપર અઝાબ કરશે કે નહીં કરે, અઝાબમાં વધારો કરશે કે નહીં કરે? મેં નામ કહીને જોઉં છું, ભાઈ આ તમે કેવો સવાલ કરો છો ના, અમારી સમજની બહાર. તો કે મૌલાના સાહેબ, વાત એ છે, મારા પિતાજી એના સગા ભાઈ સાથે પાર્ટનરશિપની અંદર કામ કરતા હતા. મારા પિતાજીનો પહેલે ઇંતેકાલ થઈ ગયો, અમે નાના હતા. મારા ચાચા આખી મિલકિયત એના નામની કરી લીધા. ત્યાર પછી મારી મા ઉપર જુલ્મ, અમે ભૂખ્યા રહેતા હતા. આજે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો દેવેલો પુષ્કર પૈસો અમારી પાસે છે. અમારો ચાચા ફાંફા ખાઈ રહ્યો છે. હવે મને ના માફ કરજો, અમારો ચાચા ફાંફા ખાઈ રહ્યો હતો, ગરીબી આવી ગઈ ને હમણાં કબરમાં સૂતો છે. મને એક સવાલનો જવાબ આપો, ખુદા એની ઉપર અઝાબ કરશે કે નહીં કરે? એવી રીતે સવાલ કર્યો, મારા શરીર ધ્રુજી ગયો. શબે કદર છે મારા ભાઈ, એને હું થામીને કહું છું, ભાઈ ભાઈ આ તમે કેવી વાત કરી રહ્યા છો? એ પણ મિંબર રસૂલથી નીચે ઉતરીને, ખુદા તમને પૈસો આપ્યો કે ના આપ્યો, સુકૂન આપ્યો કે ના આપ્યો, ઇજ્જત આપ્યો કે ના આપ્યો, તમારા ચચાની હાલત ખરાબ થઈ કે ના થઈ? તો છે હા બધું થઈ. તો કે હું હાથ જોરું છું. ઝાકિર હુસૈન હાથ જોડીને કહે છે, પ્લીઝ તમારા ચચાને માફ કરી આપો ને. તો કે નહીં મૌલાના સાહેબ, હરગિજ નહીં. ત્યાર પછી જો આવી ભૂલો આપણે કરે છે, જેવી મુસીબત મારી ઉપર પહેરી, દિવસ રોશન ઉપર પરે તો તારીખ રાત થઈ જાય. જનાબે ફાતેમા ઝેરાનો મરસ્યો છે ને, ત્યારે હું એને બેસાડ્યો, એને કીધું પ્લીઝ તોબા કર આ વસ્તુ ઉપર. તમે કમ્પેર નથી કરી શકતા આલે મોહમ્મદના મસાહેબ અને તમારા મસાહેબ. ના, આ એક ગુનો છે. એ લોકોનો વિચારો બી તમે નથી કરી શકતા. પણ પ્લીઝ જો, તમારો ચાચા છે ને એને ઓળખતો બી નથી, મારો સગો બી નથી. જન્નતમાં જાય કે જહન્નમમાં જાય મને શું લાગે કે વાગે, કાંઈ નહીં, મારું દિલ બી નહીં દુખે. પણ તમે જેવી રીતે વાત કર્યા છો એવી રીતે આજે હું હલી ગયો છું. પ્લીઝ માફ કરો ને, માફ કરી આપો ને. અલ્લાહ એમ બી તમને આપી દીધો છે. મને આમ મૌલાના સાહેબ, બસ બસ મને એક જ સવાલનો જવાબ આપો, અલ્લાહ મારા ચાચાની કબરમાં અઝાબ હમણાં કરતો હશે કે નહીં કરે? કરશો. મને બસ એક જ ચીજ સમજમાં આવી, ખુદાના વાસ્તે, ખુદાના વાસ્તે મોમિનીને કરામ, કોઈ મોમિન ઉપર જુલ્મ ના કરો માફીની ઉમેદ ઉપર. ના, સજા નથી મળતી, તમાચો નથી મળતો, કાંઈ તકલીફ નથી પહોંચતી, એનો મતલબ એમ નથી કે માફ થઈ ગયો છે, એનો મતલબ એમ નથી તમે હક ઉપર છો, એનો મતલબ એમ નથી કે તમે જે ચાહો કરી લ્યો, અલ્લાહ તમારાથી રાજી છે. ઓલી શબે કદરની તોબા, તોબા ગાલ પીટવાની તોબા તમારી કબૂલ થઈ ગઈ છે. હુકુકુન નાસ માફ નથી. હા, કેટલાક એવા કેસીસ, પરકોમની વાત મૂકી દો, બારે કોઈ પરકોમ જુલ્મ કરે છે ને, આપણે તરત જ આમ કરે છે, ઝાલિમ ઝાલિમ ઝાલિમ ઝાલિમ, કેમ અઝાબ નથી નાઝિલ થતો? પણ આ ત્રણ ઉંગલી જે પોતા તરફ આવે છે કેમ ભૂલી રહ્યા છે? ઈ બાપ ખુદાને શું જવાબ દેશે જે પોતાની ઔલાદ ઉપર જુલ્મ કરી રહ્યો છે? કેટલીક ઔલાદ ગુમરાહ થઈ ગઈ છે, કેટલીક ઔલાદ ડ્રગની અંદર ચાલી ગઈ છે, કેટલીક ઔલાદ નાનપણની અંદર, કારણ કે મજા આવે છે ને, ઘરની ઘરવાળી તો જૂની થઈ ગઈ છે ને, અહીંયા ને ઉઆ ને ઉઆ ને ઔલાદ ઠોકર ખાતી રહી, મોટા થઈ ગયા, સાયકોલોજી તકલીફ આવી ગઈ, હવે બાપથી નફરત કરી રહ્યા છે. મૌલાના સાહેબ, બાપના હુકુક ઉપર મરલીઝ ભરો ના પ્લીઝ, આખરી જમાનો આવી ગયો છે. અરે આખરી જમાનો લાવા વાળો કોણ? આ ઔલાદના દિલને આવો પથ્થર વાળો બનાવવા વાળો કોણ? તમને દયા નથી આવતી તમારી ઔલાદ ઉપર? આખી જિંદગી કીક માર્યા ને હવે મરવા ટાઈમે આવો છો તમે? હા, કેટલીક આપણા કોમની દીકરીઓ માર ખાઈ રહી છે ધનીના હાથોથી. હા, છે કે નથી? અહીંયા નહીં, હું ઇન્ટરનેશનલ લેવલ ઉપર વાત કરી રહ્યો છું. આખી દુનિયાની અંદર કેટલી દીકરીઓને તમાચા મળી રહ્યા છે, કેટલી તલાકો થઈ ગઈ છે, કેટલો જુલ્મ નથી થઈ રહ્યો? મૌલાના સાહેબ, ઇઝ ટુ મચ, આટલો બધો તમે બરબર કરો છો. હા, હું ટુ મચ બરબર કરું છું. મને એક સવાલનો જવાબ આપો. શું સવાલ? કોઈ તમારી માને મારે,
તમારી દીકરીને મારે, તમારી બહેનને મારે, હા તમારી ફેમિલી મેમ્બરને મારે, તમને કેવું લાગે છે?

Žáveče, na? Koji tamari dikri ne tamačo mare, tamari mane tamačo mare, kušita se ne. It's part of life. It's normal. Em lage se? Kem? Karan ke parki dikri che, parki bahan che, parki ma che, a zulam che, jenu javab marua pachi, ane jeo loka maira che, zakham aipa che, yaad rahe, eno diet bharuanu che. ઈ નહીં શવે કદર આય માફ કરી દે કેટલા શૌહર છે હાથનો પ્રોબ્લેમ પૈરો કેટલી તકલીફ અઝિયતની અંદર મુબતેલા થયા કારણ કે ઘરવાળી એની ઉપર જુલ્મ કરી રહી છે બારે બી સુકૂન નથી ઘરમાં બી સુકૂન નથી હા અને ત્યાર પછી જુલ્મ અને ત્યાર પછી બીકાયા અલ્લાહ કુરેકમ જો બીકાયા અલ્લાહ ઇમામે જમાનાનો ઇંતજાર કરી રહ્યા છે મૌલાના સાહેબ ઇમામે જમાના ક્યારે આવશે આવીને શું કપે છે ઇમામે જમાના પાસે પેલા આવીને તને તમાચો મારશે કે તને આ હક કોણ આપ્યો છે આ જુલ્મ કરવાનું જુલ્મ કરવા વાળા એ ઇમામે જમાના અલ ઇસ્લામનો ઇંતજાર કરી રહ્યા છે કે જે ઇમામે જમાના જાલિમથી નફરત કરે છે જુલ્મ અને જાલિમ બંનેને મીઠાવા વાળા છે એનો ઇંતજાર કરી રહ્યા છે ફલાના દેશ ઉપર લાનત જાલિમ છે અને તમે જે કરી રહ્યા છો એ ભાઈ ભાઈ ઉપર કોણ કેની ઉપર નથી કરી રહ્યો હા તમે મને એક સવાલનો જવાબ દો મારી ભૂલ થાય તો તમે મને સમજાવજો આજે આપણા ભાઈઓ ઉપર ભરોસો થઈ શકાય છે કે આપણે એને કરજો આપે અમાનત આપે ને સહી સલામત પાછી આવે હું નથી કહેતો હા કે ના હું નથી કહેતો હા કે ના હું સવાલ રાખો છો જો સવાલ હા હોય અલ્હમ્દુલિલ્લાહ આ કરામતે પરવરદિગાર જો નસીબ થયો મહેરબાની પરવરદિગાર પણ જો જવાબ ઈ હોય જે કર્યો ભરોસો એને પરવું પૈરો પછતાવો તો પછી આ જુલ્મ નથી કોઈનો હક ખાઈ જાઉં અને પછી આપણે આટલા સ્વાર્થીલા મતલબી ખુદ ગર્જ મરવા બેઠા છે ઢુગયાંગુની સામે કુસામે તમાચો માયરા પગ તોરી નાખા આંખ ફોરી નાખા અને ખુદાની બારગાની અંદર ત્યાં જવાબ દેવા માટે તૈયાર નથી સમાની સમાની કહીને હું આથી બી ભાગવા માંગુ છું જુલ્મ કરું છે તો એવી છાતી બી રાખો સામે હું ખુદાની સામે આવી જ રીતે જઈશ પછી તમે કોઈને કહો માફ નથી કરું તેલ પીવા જા બે રોટલી વધારે ખાજે આજે હું બોલ બોલું છું ને એની ઉપર બી જિંદગીનો એક્સપિરિયન્સ છે અને આખી આખી મજલિસ છે એની ઉપર ખુદાના વાસ્તે ખુદાના વાસ્તે સ્ટોપ સ્ટોપ સ્ટોપ આ મુહર્રમનો મહિનો છે હમણાં સુધી જે ભૂલો થઈ ચૂકી છે હમણાં સુધી જે ખતાએ થઈ ચૂકી છે અબ્બાસના નામેથી આપણે સ્તોપ કરે તો આને કહેવાય છે અસલ લશ્કરે ઇમામે જમાનામાં હા જેવી રીતે ચાઈ રહ્યા છો પોતાની બહન પોતાની માની રિસ્પેક્ટ કરવામાં આવે એવી રીતે બીજાની બહન બીજાની મા બીજાની દીકરીની રિસ્પેક્ટ કરો જેવી રીતે ચાલી રહ્યા છો તમારો ભાઈ તમારા બાપનો માન રાખવામાં આવે તમે બી બીજાના ભાઈ બીજાના બાપનો જે છે માન રાખો ઇજ્જત કરો સ્વાર્થીલા મતલબી ના બને બસ સબ કુછ અને રહ્યો સવાલ કે કાંઈ અઝાબ તો નથી આવતો મારા ભાઈ આ છેલ્લો જુમલો ફક્ત મતલબ સમજાવવા માટે અને હું તમારી સામે અબ્બાસનો છેલ્લો મેસેજ રાખી શકું હું એક સવાલ રાખવા માંગુ છું બીબી ફાતેમાને તમાચો મારવામાં આવ્યો કે ના આવ્યો આગ બારવામાં આવી કે ના આવી કેટલી મુસીબત દેવામાં આવી જેઓ લોકો બીબી ફાતેમાને તકલીફ આપ્યા આ દુનિયામાં રાજ કર્યા કે ના કર્યા રાજ કર્યા ને કોઈ બી દિવસે માથું દુખો કોઈ તકલીફ આવી કોઈ અઝિયત મળી પણ ધી એન્ડ શું થયો પોતાને કેવું પહેરો ને કાશ હું ઇન્સાન ના હત હું ઘાસ હત અને જાનવર મને ખાત ને હું ટોયલેટ બની જાત પણ હું ઇન્સાન ના હત બસ ઇઝ ટુ લેટ હવે તો જનાબે સૈયદા કહી દીધા છે તમને જોવું નથી આવો શિમરૂનો એક્ઝામ્પલ આપણે લઈ લેવે કેટલો જુલમ કર્યો આલે મોહમ્મદ ઉપર બરાબર વાકી કરબલા પછી હા તમે વાકી કરબલા પછીના વાક્યા પરો શિમર એના લશ્કરની સાથે

દારૂ પીતો હું તમને ચેલેન્જ આપી રહ્યો છો ઓલોમાના હવાલાથી જઝબાતી મજલિસ નહીં દારૂ પીધો લશ્કરની સાથે ડાન્સ કરતા હતા હા કેની સામે ખબર છે અસીર બીબીઓના સામે આજે મામે સજ્જાદ અશામ અશામ કીધા છે એમ જ નથી કીધા મારા ભાઈ ડાન્સ કર્યા છે ડાન્સ કઈ થયો કરબલાનો આટલો બનાવ બની ગયો કોઈ કાતિલને માથું બી દુખો ના દુખો પણ કોઈ બેચો કોણ બેચો છે આજે લોકોની હાલત શું હશે મારા ભાઈ આ દુનિયા છે દુનિયા જો કાતિલે અહલે બેતને બી એક મોહલત મળે છે અને કાઈ નથી થાતો પછીથી આખિરમાં ગલો પકરાય છે તો જો હું બી કોઈ ઉપર જુલમ કર્યો છો કોઈ માં બાપ ભાઈ બહેન ફેમિલી મોમિન હત્તા કે ક્રિશ્ચન હોય કોઈ બી હોય એ લોકો ઉપર જુલમ કર્યો અને મને કાઈ નથી થાતો ન તો એનો મતલબ એમ નથી કે અલ્લાહ મને માફ કરી દીધો છે કાઈ નહીં થાય બસ 40 દિવસ પૂરા થવા દો પછી હું કહેતો રહીશ ઉસામહાની રહમ કરો મારી ઉપર અરે મૌલાના સાહેબ તમને પોતાને પોતા ઉપર રહેમ નથી આવ્યો તો બીજા પાસે શું રહેમની ભીખ માંગો છો હા પ્લીઝ હું જે છે ને વધારે ભાર એમ જ નથી આપતો વલ્લા મિંબરે રસૂલ આ ઝાલિમ છે ને ઝાલિમના મોઝાઓ મોઝુ ઉપર મારી 7 થી 8 મજલિસ પરાયેલી છે કુરાનની અલગ અલગ આયતો અલગ અલગ પોઈન્ટ ઉપર ડિસ્કશન થયેલા છે ખુલાસો હું તમને 2 થી 3 મજલિસનો આપી રહ્યો છું મારી પાસે ટાઈમ નથી આવો અબ્બાસે અલમદાર આખરી જમાનાને આખરી જમાનાની અંદર ચારો તરફ જુલ્મ થશે આજે કોઈ ઝાલિમ શિયા ઉપર જુલ્મ કરે આપણે અહીંયા બેઠા હશું લાનત લાનત લાનત પણ આપણે શિયા થઈને શિયા ઉપર જુલ્મ કરી રહ્યા છે તો શું કહેશો રહેમત રહેમત રહેમત ઇમામે જમાનાને આવા સિપાહી ખપે આવા સિપાહી ખપે છે ઇમામે જમાના આવી રીતે ઇમામે જમાના અલી ઇસ્લામનો ઇંતજાર કરી રહ્યા છે મૌલાના સાહેબ અઝાબ કેમ નથી નાઝિલ થતો અઝાબ નાઝિલ થવાનો હોય ને તો પહેલાં મારી ઉપર થવું જોઈએ અને આપણે છે કે નથી એ આઈંદા મજલિસની અંદર ઇન્શાલ્લાહ રાખીશ આવો હવે ખાસ મેસેજ અબ્બાસે અલમદાર આ વાક્યો જે હું તમને બયાન કરું છું કોઈ આમ આલિમના હવાલાથી નહીં આયતુલ્લાહ તકી બેજતને તો બધા જાણો છો ને એની કિતાબના હવાલાથી હવે મને કહો આયતુલ્લાહ તકી બેજત જેવો તો કોઈ છે નહીં ને અહીંયા બરાબર છે કે નહીં એના હવાલાથી આયતુલ્લાહ તકી બેજત બિલકુલ ટૂંકની અંદર જાઉં છું મસાહેબની અંદર દાખલ થઈ જાઉં જલ્દીથી આયતુલ્લાહ તકી બેજત ફરમાવે છે એક તાલિબે ઇલ્મ એટલે મૌલાના એક તાલિબે ઇલ્મ અબ્બાસે અલમદારના ઝરી પાસે આવે છે અને અબ્બાસે અલમદારથી કોઈ હાજત માંગી રહ્યો છે મૌલા મારી મદદ કરો ને મૌલા મારી આ 3 હાજત પૂરી કરો ને મૌલા તમે પૂરી નહીં કરો તો કોણ કરશે એક મુદ્દત સુધી દુઆ માંગતા રહ્યા અબ્બાસે અલમદાર પણ એને જે છે એની હાજત ના મેલી એક દિવસે અબ્બાસે અલમદારની ઝરીની સામે ઊભા છે યાકાઉ શિફલ કરબી અનવાજીલ હુસૈન અલી સલામ એક શિફ કરબી બિહક અખીક અલ હુસૈન અલી સલામ મૌલા અબ્બાસ 3 હાજત છે તમને ખપે તો હમણાં પૂરી થઈ શકે છે અચાનક શું જોયા કે હું આ અરબની ઓળતો એ લોકો એક અપાયજ બચ્ચાને લઈને આવે છે પેરેલાઇઝ બચ્ચા એ બચ્ચાને લઈને આવી અબ્બાસે અલમદારના ઝરીને તવાફ કરાવી ઊંઆ રાખી અને બેન કરવા લાગી ગયા એ જે બેન કરતા હતા ને અમુક અલ્ફાઝ એવા હતા એના માટે જાયઝ પણ મારી માટે જાયઝ ના હોય તમે સાહેબે ઇલ્મ થઈને આવી વાત નથી કરી શકતા સમજી ગયા ને અને શું જોઈએ છે મોલાના ઊભા ઊભા અબ્બાસે અલમદારનો મોજીસો જાહેર થયો અને એ બચ્ચાને જે પેરેલાઇઝ બચ્યો હતો ને અહીંયા ઠીક થઈ ગયો આ તાલિબે ઇલ્મ ઊભા છે અને આ મોજીસો જોઈ અને અબ્બાસની ઝરીને જોવે છે મૌલા હું એક તાલિબે ઇલ્મ છું મૌલાના છો તમારો મેસેજ દુનિયાની અંદર ફેલાવી રહ્યો છો તાલીમ હાસિલ કરી રહ્યો છો આટલા વખત થયા હું તમને 3 હાજત માંગો મારી હાજત પૂરી નથી કરતા ના ને આ અહીંયા આવીને આવી બેદબીથી આવી આવી વાતું કર્યા એની તમે હાજત પૂરી કર્યા ઠીક છે આજની પછી હું તમારી ઝિયારતમાં કોઈ દિવસ નહીં આવું કોઈ દિવસ નહીં આવું એમ કહીને બહાર નીકળ્યા

હાજરીની અંદર કોઈ દિવસ નહીં આવું. પણ મારા એક બોલને યાદ રાખજો, જ્યારે કોઈ મોમિન મુખલીસ સ્લીપ થાય ને તો ઇઝ નોર્મલ, આપણે માસૂમ નથી. પણ એ ટાઈમે માસૂમ આપણે બચાવી લે છે. હું હંમેશા એવી હાલતની અંદર મોમિનોને જવાનોને કહેતો રહું છું, ખરાબ કામની અંદર જો શૈતાન ધક્કો મારે અને સારા કામની અંદર ઇમામે જમાના હાથ ના પકડે ને તો આ બે ઇન્સાફી છે. અને આપણા મઝહબનો બેસ્ટ બાસ છે અદલ અને ઇન્સાફ. ઇમામ મદદ કરશે, ભરોસા રાખો. ત્યાર પછી પોતે કહી રહ્યા છે કે હઝરીમાંથી નીકળ્યો, કોઈ દિવસ અહીંયા ના આવવું જોઈએ. ના, નારાજ થઈને પહોંચી ગયા. એ કે હજી તો હું નજફમાં પહોંચ્યો છો, મુસાફર ખાનામાં ઉતર્યો છો કે દરવાજામાં દકુલ બાપ થયો. કોણ? તો કે શેખ મુર્તઝા અંસારીનો ગુલામ આવ્યો છે, નોકર આવ્યો છે. શેખ મુર્તઝા અંસારીનો મેસેજ છે, એમરજન્સી, હમણાં જ તમે એના ઘરે જાઓ. આટલા મોટા મુજ્તહિદ કે કોઈ મુજ્તહિદ નથી બની શકતા જ્યાં સુધી એને કિતાબ ના પડે, બરાબર ને? તો એ કે આ મુજ્તહિદ મને બોલાવે છે શા માટે? તરત જ છે ને જલ્દી જલ્દી શેખ મુર્તઝા અંસારીના ઘરે ગયા. ત્યાં પહોંચ્યા ને બેઠા રહ્યા. જ્યારે બેઠા રહ્યા ને શેખ મુર્તઝા અંસારી આવે છે, મને એક થેલી પૈસા આપે છે અને કહે છે તમારી ત્રણ હાજત છે ને. પહેલી હાજત કે તમને પૈસા ખપે છે કારણ કે તમે હજ જઈ શકો, આની અંદર હજની રકમ મોજૂદ છે. બીજી હાજત કે તમને પૈસા ખપે છે કે તમે એક મકાન પોતાનો વેચાતો લઈ શકો, પર્સનલ પ્રોપર્ટી, એના પૈસા આની અંદર છે. ત્રીજી હાજત કે તમને એક નેક ઝૌજા મળે જેની સાથે ઈમાનભર્યો જિંદગી તમે વિતાવી શકો, એનો બી બંદોબસ્ત થઈ જશે. પણ તમે એક કામ કરો. તો કે શું? તો કે અબ્બાસ અલમદારથી નારાજ નહીં થતા, હું જે કહેવા માંગુ છું એ કાલે, મારો વખત પૂરો થઈ ગયો છે. હું એક જ સવાલ ઉપર મજલિસને સ્ટોપ કરું છું, જવાનો વિચાર કરજો. આ શેખ મુર્તઝા અંસારીને કોને વાત કરી કે આ આલિમનો આ દુઃખ હતો, અબ્બાસે અલમદાર પાસે આ શિકાયત કર્યો હતો? મરજે તકલીદ ઓલિમે બુઝુર્ગ, એનો શું મકામ છે? ઓરેખા ના, બસ મને તો આટલો જ જાણવાનું મળ્યો. આપણને કોઈ ઉપર હસદ કરવાની જરૂર નથી, કોઈને ધક્કો દેવાની જરૂર નથી, કોઈ ગલત કદમ ઉઠાવવાની જરૂર નથી. આપણે એ ખુશકિસ્મત કોમ છે, આપણી પાસે બાબુલ હવાયત છે, આપણી પાસે બાબુલ મુરાદ છે, આપણી પાસે મુશ્કિલ કુશા છે. જે ખપે આ ઇમામ બારગાની અંદર, મેફલી અબ્બાસની અંદર, દીન દુનિયાની હર હાજત પૂરી થઈ શકે છે. શબે જુમાને માન આપો, રિસ્પેક્ટ આપો, ઇમામ બારગામાં આવો, મજલિસ પછી જોલી ફેલાવો અને જો તમારી સાથે કરામત થાય છે કે નથી થતી. મારી 60 વર્ષથી વધારેની જિંદગીનો એક્સપિરિયન્સ તમને આપું છું. બસ અબ્બાસે અલમદાર, તમને ખબર છે કોણ અબ્બાસે અલમદાર? કે જે તમને અબ્બાસે અલમદાર મળ્યો ને આજે રાતના, પ્લીઝ યા કાલના દિવસે તમે શુક્ર ખુદા કરજો કે અલ્લાહ તમને અબ્બાસે અલમદારની અકીદત આપ્યો છે, મોહબ્બત આપ્યો છે, વસીલો આપ્યો છે. કારણ કે અબ્બાસે અલમદાર એ શખ્સિયતનું નામ છે કે જે અલીને બી અલ્લાહ નસીબ કર્યો છે, દુઆ પછી નસીબ કર્યો છે. આ અબ્બાસે અલમદાર, ખાસ નાયબે અલી એ મુર્તઝા, જેનાથી આલે મુહમ્મદના દિલ ભરેલા હતા. એક અબ્બાસ હતા તો પૂરો લશ્કર મોજૂદ હતો. ભાઈ મસાહેબ ઉપર આવા પહેલા મને યાદ છે, જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો હતો 6 વર્ષ અગાઉ, હું અબ્બાસે અલમદારની એક મુસીબત બયાન કર્યો હતો કે હુસૈન જે છે અબ્બાસનો લાશો કેમ ના ઉઠાવી શક્યા. હા, આજે એની ઉપર મરસ્યો પરાનો. કારણ કે અબ્બાસનો લાશો આટલો કટકો કટકો થઈ ગયો હતો કે એ કાબિલ ના હતો ઉઠાવી શકે. શા માટે? તમને ખબર છે શા માટે આ અબ્બાસની હાલત એ થઈ ગઈ? ના, શા માટે? કારણ કે શબે આશુર અને આશુરાના દિવસ સુધી લશ્કરે ઉમરે સાદ એ ગભરાહટની અંદર હતો, જ્યાર સુધી આ અબ્બાસ છે કેમ કરતા આપણે હુસૈનને મારી શકશું, કેમ કરતા ઝૈનબજી રીદા છીની શકાશે, કેમ કરતા લાશાને પામાલ કરશે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ના, મુમકિન વાત છે. અને અરબનો ગુસ્સો અને દુશ્મની ખબર છે ને. પણ જ્યારે અબ્બાસ શહીદ થઈ ગયા ને

ત્યારે એ લોકોને એમ થયો કે ના હવે યકીન મેલો કે ના હવે એ ગુસ્સાના કારણે એ ગુસ્સો તમને ખબર છે કેવી રીતે કાયદા છે હુસૈન જ્યારે અબ્બાસના લાશા સુધી પહોંચ્યા છે ને આ પોઈન્ટ્સને સમજવું જરૂરી છે ત્યારે જે છે ને શું જોયા અબ્બાસના ફક્ત હાથ નથી કપાના ઓલા ગુસ્સામાં આવી અબ્બાસના બે પગ બી કાપી નાખ્યા હતા અબ્બાસ ને જીવતો લાશો છે અને અબ્બાસના શરીર ઉપર તલવાર નેઝા મારી રહ્યા છે મને એક તાલીબે ઇલ્મ એક મૌલાના સવાલ કર્યા મૌલાના સાહેબ આ રિવાયત તમે ક્યાંથી પહેર્યા હું જે આલિમનો હવાલો બયાન કર્યો ને મને કે ના આ તો ફક્ત આટલું મોતબર ના કહેવાય એના માટે હું હવે આજે આ રિવાયતનો મોતબર તરીન તમને હવાલો આપી દઉં અને મસાહેબની અંદર દાખલ થઈ જાય તમારા આંસુ કહી રહ્યા છે તમારો દિલ ગમમાં ભરાઈ ગયો છે તમે સાંભળશો હા આયતુલ્લાહ વહીદ ખુરાસાની બરાબર નામ તો સાંભળેલો છે ને એની પરેલી મજલિસની કિતાબ તમને પેજ નંબર બી આપવા માટે તૈયાર છો એની મજલિસની અંદર આવા મોટા મહાન આયતુલ્લાહ મુજ્તહિદ એ આ રિવાયતને કોડ કર્યા જે હું બયાન કર્યો ને એ જ વસ્તુ બયાન કર્યા આ આલિમે દિનનો વાંગ ના કહેવાય ગલત નથી કર્યા સારો થયો ને બોલ્યા કે હું પછી તલાશ કર્યો ને મને આ મળ્યો હા તો બસ આજે એમ જ કહેવા માગું છું તમે ખબર છે કઈ અબ્બાસનો તમે માતમ કરવા ચાહો છો એ અબ્બાસ કેટલા મઝલૂમ છે હા ભાઈ મશ્કે સકીના કેની વાસ્તે છે મશ્કે સકીના પાણી વાસ્તે છે ને પણ આજે સકીના તમારા દરમિયાનમાં આવી છે પાણી લેવા નથી આવી એના ચચા અબ્બાસના આંસુ લેવા આવી છે તમે વિચાર કરી શકો છો અબ્બાસનો ગમ કેટલો કેટલો ઘેરો ગમ અબ્બાસ શહીદ થયા ને એની શહાદતની ખબર આવી ને નાના નાના બચ્ચાઓ કૂઝાને ફેંકી દીધા અને ત્યાર પછી કોઈ બચ્ચો નથી કીધો અલતશ અલતશ કારણ કે જ્યારે સક્કા નથી રહ્યો તો કોણ અમોને પાણી દેવા વાળો છે અબ્બાસનો ગમ કેને કહેવાય અબ્બાસની શહાદતની ખબર આવી ને ઝૈનબે કહ્યું ભાઈ હુસૈન હવે મને યકીન થયો કે હા ઝૈનબ બાબાએ કહ્યું હતું ને કે તમારી ચાદર છીની લેવામાં આવશે તમે બાજારો દરબારમાં જાશો અબ્બાસ નથી રહ્યો તો હવે હર ચીજ મુમકિન બસ અઝાદારો હવે તમને સમજમાં આવી ને આ અબ્બાસને મેદાનમાં જવાની રજા આપવાનો મતલબ શું થાય છે અમે સમજી રહ્યા છે કે અબ્બાસ પાણી લેવા માટે નહીં પાણીનો તો બહાનો હતો અબ્બાસને ઇજાજત આપવાનો મતલબ એમ થાય છે હવે હુસૈન નહીં બચે હવે ઝૈનબની ચાદર નહીં બચે હવે બાજારો દરબારમાં જવું પડશે કઈ દિલથી ઝૈનબ કે દિલથી હુસૈન ઇજાજત આપ્યા તો કે જો ઇમ્તિહાન ના હત ને કુરબાનીની જરૂરત ના હત ને તો નકશો કોઈ ઓર હત કા અબ્બાસ અબ્બાસના હાથમાં હાથ કરી નાખી દીધા હાથ કરીનો મતલબ તો કે અબ્બાસ આ મશ્કી ઝાલ્યો અલમ લ્યો પાણી લઈ આવો અબ્બાસને લડાઈ લડવાની રજા નથી ફક્ત દિફા કરી શકે છે અબ્બાસે અલમદાર હવે અલમ અને મશ્ક લઈ ફુરાત તરફ જઈ રહ્યા છે ચારો તરફથી લશ્કર ઘેરી લીધા ઉમર સાદ કહે છે ખબરદાર એક બૂંદ પાણી ખૈમામાં ના આવવું જોઈએ નહીં તો જે છે ને લડવું મુશ્કેલ થઈ જશે પણ કેની મજાલ કે અબ્બાસને રોકી શકે જે તરફ અબ્બાસ જઈ રહ્યા છે દુશ્મનના લાશા ઉપર લાશા બિછાવી રહ્યા છે દુશ્મન દૂર દૂર ભાગી રહ્યા છે લડતા લડતા ફુરાતની અંદર દાખલ થઈ ગયા પણ એમ નથી કે ફુરાતમાંથી પાણી ભરી લીધા ના ના ના કેટલીક વખત અબ્બાસે અલમદાર સૌથી પહેલા ફુરાતમાં પહોંચ્યા મશ્કે સકીના આટલો સુકાઈ ગયો હતો કે અંદર પાણી એન્ટર નતો થઈ શકતો એ ચામડાની મશ્ક હતી ને એને પેલા ભીંજાવું પહેર્યો હતો
તાકે જે છે ને રસ્તો પૈદા થાય અને પાણી દાખલ થાય, ત્યાર સુધી લશ્કર એટેક કરી લીધા. ફરીવાર અબ્બા

સ્લરીને એ લોકોને દૂર ભગાવે છે. અઝાદારો આખિરમાં અબ્બાસ પાણી ભરી લીધા અને પછી લશ્કરની હાલત જોઈ સમજી ગયા, આ અલ મશ્કે સકીનાની જગા અલમ ઉપર નથી. તરત જ મશ્કને કાંધા ઉપર અને ત્યાર પછી કાંધા ઉપર પહેરા, અલમ લીધા, ખૈમા તરફ જઈ રહ્યા છે. ઉમરે સાદ કહે છે, ખબરદાર, આ મશ્ક સલામત ના પહોંચવું જોઈએ. ચારો તરફથી અબ્બાસ ઘેરાઈ ગયા છે. અકબર કહે છે, બાબા, અલમ ખૈમા તરફ આવી રહ્યો છે. બાબા, અલમ જમની તરફ ઝૂકી ગયો. સમજી ગયા ન? અબ્બાસ નો એક હાથ કપાનો, જલ્દીથી બીજા હાથેથી અલમ લઈ લીધા. અલમને બી સંભાળ્યા છે, મશ્કને બી સંભાળ્યા છે, ડાબા હાથેથી લરી લઈયા છે. તો કે બાબા, બાબા, અલમ આવી રહ્યો છે, અલમ આવી રહ્યો છે. અચાનક અલી અકબરની ચીખ નીકળી, બાબા. અલમ ઝૂકી ગયો. હુસૈનની ચીખ નીકળી, મારી ઝૈનબની ચાદરની ખેર. તો અઝાદારો બંને હાથ કપાઈ ગયા, પણ હજી અબ્બાસ એવી હાલતે ખૈમા તરફ આવે છે. સકીના, સકીના, તારા ચાચા આવી રહ્યા છે. કે એક મર્તબા અલી અકબરની ત્રીજી આવાજ, કયામતની આવાજ, બાબા, બાબા, અલમ હવે ફુરાત તરફ જઈ રહ્યો છે. લશ્કર ફુરાત તરફ જઈ રહ્યો છે. સમજી ગયા ને? એવો તીર જે આંખમાં લાગ્યો, મશકે સકીનામાં લાગ્યો. અબ્બાસ જેવો અબ્બાસ હાથ કપા ના રોયા, આંખમાં તીર લાગી ના રોયા, તીર તલવારના જખમ લાગ્યા ના રોયા. પણ જ્યારે મશકે સકીનાથી પાણી નીકળ્યો ને, અબ્બાસ રોવા લાગી ગયા. હાય સકીના, હું હવે ખૈમામાં આવીને શું કરું? અઝાદારો, આવાઝ બલંદ થઈ, આકા, મારી મદદ કરો. હુસૈન કમર ઉપર હાથ રાખી લીધા, ભાઈ અબ્બ, મારી કમર તૂટી ગઈ. અબ્બાસ ના લાશા પાસે આવ્યા, દુશ્મનો ને ભગાવ્યા. અઝાદારો, માથાને ખોરા ઉપર અબ્બાસ ની વફા, ઇમામે હુસૈન પોતે કીધા, ભાઈ અબ્બાસ, ખુદા તમને જઝાય ખેર દેવે, જીતે જી મારો ખ્યાલ રાખ્યા, શહાદત પછી બી મારો ખ્યાલ રાખતા ગયા છો. તો કે આકા, આકા, જે બી શહીદ થયો છે ને, એનું માથું તમારા ખોરા ઉપર. મોલા, તમારી ઉપર એવો વખત ના આવે, પણ જો ખુદા ન કરે આવ્યો, તમારો માથું કેના ખોરા ઉપર હશે? હું મારો માથું આ ખોરા ઉપર નહીં રાખું. તો કે અબ્બાસ ફાતે મહાવા વાળા છે. અબ્બાસ, અબ્બાસ કોઈ વસિયત? તો કે લાશાને ખૈમામાં નહીં લઈ જતા, સકીનાનો વાયદો પૂરો નથી કરી શકો. તો કે અબ્બાસ કોઈ ઓર વસિયત? તો કે આકા, માએ કહ્યું હતું, જન્મ થયો ને પહેલી નિગાહ તમારી ઉપર પહેરી, પહેલી ઝિયારત, દુનિયાથી જાતા જાતા આખરી ઝિયારત તમારી કરવા ચાહું છું. હાથ કપાઈ ગયા, એક આંખમાં તીર, માથા ઉપર ગુર્સ, લોહી બીજા આંખમાં. આકા, તમારી ઝિયારત કરું છે. હુસૈન, હુસૈન આંખની લોહીને સાફ કર્યા, અબ્બાસે ઝિયારત કરી લીધા. અઝાદારો, આનાથી વધારે નથી પરાતો, છેલ્લો જુમલો હદ્યો કરીને જઈ રહ્યો છું. સાંભળશો, ઉસ્તાદે મોહતરમ આ બયાન કરતા હતા. આ વાતે અબ્બાસની જાન લઈ લીધી. અઝાદારો, ઉસ્તાદે મોહતરમ મરહૂમ મૌલાના સૈયદ ખલીલ અબ્બાસ રિઝવી

વર્ષો સુધી હું આ એની પાસે મિમ્બર ઉપર સાંભળેલો છું, બયાન કરે કે હુસૈને કહ્યું, એના જ અંદાજમાં એના રૂના સવાબ વાસ્તે કે હુસૈને કહ્યું, ભાઈ હું તમારી બધી તમન્ના પૂરી કરો, મારી એક તમન્ના પૂરી કરો ને. તો કે આકા, આવા વખતની અંદર આ ગરીબ ગુલામ શું તમન્ના પૂરી કરી શકે છે? તો કે અબ્બાસ, તમે મારા ભાઈ હતા, ભાઈ ભાઈનો હક રાખતા હતા, હંમેશા પોતાને ગુલામ કહેતા, મને આકા કહેતા. અબ્બાસ, મારા કાન તો રસ્યા છે, મને એક વખત ભાઈ કહીને બોલાવના. અબ્બાસ કહે છે, આકા, મારી માં તમારી માની કનીઝ, માએ મના કરી છે, કઈ જબાનથી ભાઈ કહું, તમે મારા આકા છો. તો કે અબ્બાસ, અબ્બાસ, આખરી ગરી છે અબ્બાસ, એક વખત ભાઈ કહી દે ના. તો કે આકા ના બની શકે, કઈ જબાન થી ભાઈ કહું? તો કે અબ્બાસ, તને હુસૈન ના હક ના વાસ્તા ને કસમ, મારા હક ના કસમ, મને ભાઈ કહે. અબ્બાસ ની આવાજ બુલંદ થઈ, ભાઈ ભાઈ ભાઈ ભાઈ ની રૂહ નીકળી ગઈ. ભાઈ

Bismillahir Rahmanir Rahim. Respected scholars, my elders, brothers, my sisters, and the Excellency, the Ambassador of Iran to Tanzania, who is here, and the young ones, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. We begin to offer our condolence to the Imam of our time, Imam Zamana alayhi salam. On these days of grief and remembrance, on behalf of the Jamaat, I sincerely thank all of you for keeping the spirit of Muharram alive, not only in your hearts, but through your actions. A special thank you to our respected scholars for their guidance and powerful reminders during these nights. Sayyid Zamir Abbas Jafri, Sheikh Yasir Ibrahim, Maulana Mustafa Moledina, and our respected Alima on the ladies' side. May Allah reward you all for your service to the message of Imam Hussein alayhi salam. We also thank those who have recited Marshia in Mehfil-e Askari, the volunteers behind the Karbala project, the team organizing the ladies program through LMC, the children's workshop members, and all those young and old who have recited Marshias and Matam. To all our volunteers across LMC and Genocide, whatever you are working behind the scene or in front of the cameras, thank you. This is your sawab ejariya. Your love for the Ahlul Bayt is being written with every step and every efforts you have shown. Now I'll speak about Mafunzo e Imam Hussein, which we are launching today. Inshallah, like every year, we'll be doing Mafunzo e Imam Hussein, the teachings of Imam Hussein. Bayo, apre avya chata varse kareche, ne in effect joya chhe apre, dar varse wa repeat karung chu, aje time ocho chhe vada repeat nahi karung, પણ આપણે 10,000 માણસોથી વધારે એ દિવસ આવે છે આ 3 દિવસમાં. એ લોકોને ટ્રીટમેન્ટ ભલે મળે છે હ્યુમિટેરિયન ગ્રાઉન્ડ્સ ઉપરથી, અને સાથે આપણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ, જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે બિલાલ છે કે બધા છે, એ લોકો બતાવે છે કે શું કામ કરે છે. અને વધારે એમાં જે તબલીગ થાય છે ભાઈઓ, કે બુક્સ આપણે ત્યાં આપે છે, અને એ બુક્સ આપે છે, પાસે એડ્રેસીસ લે છે, ફોન નંબર લે છે, એ લોકો સામે પાછો બુક્સ લેવા આવે છે. એનું મતલબ કે લોકોને ઇન્ટરેસ્ટ છે આપણા રિલિજનમાં. અને એનો આખો રેકોર્ડ મહેબુબભાઈ સોમજી પાસે છે, IBN અલિટ્રા ફાઉન્ડેશન. અને કેટલા પાછા એમાં બુક્સ બીજી લઈ સવાલો પૂછવા કરીને શિયા થાય છે. તો આ ઇનિશિયેટિવ બહુ સારું છે કે આપણે અમે યુનિટેરિયન ગ્રાઉન્ડમાં આપણે આ કન્ટ્રીમાં રહીએ છીએ, આરામથી રહીએ છીએ, તો આપણી ફરજ છે કે આપણે આપણા માણસને ધ્યાન રાખીએ. મેડિકલ વાઇઝ છે કે આઈઝના છે ને બીજા મેડિકલ ચેકઅપ કરે છે. લાસ્ટ યર અમને 50 ડેન્જરસ કેસીસ મળ્યા, એક ડોનર મળ્યો અમને, અને બધા અમે ઓપરેશન એ ઇબ્રાહિમ હાજીમાં કર્યા. દેટ ઇઝ એપાર્ટ ફ્રોમ ધી કેટરેક્ટ સર્જરીઝ. તો ભાઈઓ આમાં

ખર્ચો છે 70-80 મિલિયન સિંગનો. બીજું બધું મને મળી જાય છે, દવા છે કે ફાર્મસી વાળા આપણે આપે છે, જે આપણે સ્નાશી ફાર્મસીસ છે બધી, ડૉક્ટર્સ બધી, અને જે આપણી સ્નાશી હોસ્પિટલ છે એ લોકો આપે છે મને, ડૉક્ટર્સ બધા ઇબ્રાહીમ હાજી સાથે સાથે કામ કરે છે, ને એનો ખર્ચો એના બાદ લગભગ 70-80 મિલિયન છે. ભાઈઓ આજે હું અહીંયા મસ્જિદમાં છું, તમને કહું છું મને પૈસા મળી જાય છે, 4-5 ડોનર છે આપણે પૈસા આપી દઈએ છીએ. પણ આ તબલીગ બધા ઉપર આપણે કરવાની વાજિબાત છે, આ એક જાતની તબલીગ છે. હું તમારી પાસે ભીખ માગું છું, તમે લોકો 1000 શિલિંગ, 5000 શિલિંગ, 10000 શિલિંગ આ બોક્સમાં નાખો તો તમે આ સવાબમાં સાથે જોઈન થઈ જાઓ. પૈસાવાળા પૈસા આપી દે છે ને છેલ્લે મને કહે છે કેટલા ઘટે છે તો આવીને લઈ જાય છે, પણ મને ખબર છે તમે લોકો, તમને બધાને સવાબ મળે. તમે 1000 શિલિંગ, 10000 શિલિંગ, 5000 શિલિંગ નાખો, એ મને વધારે મીઠા લાગે છે કે કોઈ મને 20 મિલિયન શિલિંગ આપે. ભાઈ આ ખાસ વિનંતી છે તમારા સારા વાસ્તે છે, તમારા સવાબે જાળિયા વાસ્તે છે કે કોઈની જાન બચાવું કે કોઈની શિયા કરું. તમને કોને ખબર છે દરફે મોલાના પડે છે કેટલું સવાબ છે. જુલુસ વોક ગઈકાલ જમીલભાઈ બોલી ગયા. ભાઈઓ આમાં જે વોલિન્ટિયર્સ હશે જુલુસ કમિટીના બહુ સ્ટ્રિક્ટ હશે. આપણે આ પરમિટ મળી છે, જે તમને ખબર છે હમણાં દુનિયામાં શું ચાલ્યું છે, એના બાદ આપણે આ પરમિટ મળી છે. તો પ્લીઝ હું માગું છું કે આપણે કોઈ જાતના ફ્લેગ્સ અને ટી શર્ટ, કોઈ પણ જાતના ફોટા ન હોય ટી શર્ટ ઉપર, કે આવું ન થાય કે આપણે આ ફેરે જુલુસ કરી લીધા પછી પાછું આપણે નેક્સ્ટ યર પ્રોબ્લેમ પડે આ પરમિટ મળે. કાંઈ લોકો વચમાં આવીને આપણે જુલુસ સ્ટોપ કરી નાખે તો આપણી બેઇઝ્જતી થશે. વોલિન્ટિયરને સાથ આપજો તો આપણે આ જુલુસ આરામથી કરી શકે. ઘણા માણસો બહારગામથી આવ્યા છે, આપણી સાથે જોઈન થયા છે, આપણી સાથે આ મોહરમમાં અઝા કરવા હસ્તે, એ લોકોને બધાને હું વેલકમ કહું છું. આ તમારો ઘર છે ને ઇન્શાલ્લાહ ખુશી થાય છે એ લોકો આવ્યા છો તો આપણે સાથે અમે જમાનાને પુરસો દઈ શકે. ટુનાઇટ એઝ યુ રિમેમ્બર ધ મટિયર્સ ઓફ કરબલા, લેટ અસ ઓલ્સો remember all those suffering around the world, especially our brothers and sisters in Palestine, Iran, Lebanon, Sudan, and across the world. May Allah ease their hardship and grant them peace with dignity. Ya Allah, hasten the zuhur of our awaited Imam and make us among his true helpers. لبيك يا حسين لبيك يا حسين لبيك يا عباس لبيك يا عباس Let us remember all the elders, leaders, volunteers who have passed away and all the marhumins with the Surah Fatiha.